0: આની ગુંદેમાં, તો જેટલો બહુ આપણો ઢાંડો સાસરો જરૂરત કે મુતાબિક ખા પાવે ઉતનો આપ આવીને ખીલાવા. અહીંયા જ્યાદા બત્તી ની ગેરા કે ભાઈ ને આપ લાર બહાર ઘેર દયા હર્યા ચારા કો, તો ભી ગલત હૈ. અર હર્યો ચારો અગર આપ આપણા જાનવરને દે રહ્યા ના તો બીમાં આપણે દેખા કટે કોઈ જહેરીલો જીવ જાનવર તો કોની, કોઈ કીટ ગંડાળ તો કોની, ક્યોંકિ ચોમાસા કા માયને હર્યા ચારા કા માયને ભાંત ભાંત કા જો હૈ કીટ અર પરજીવી રહેવે હૈ, તો પશુ કાંઈ કરે કે ચારા કે સાગે ખા જાવર, કઈ વાર ઉના આફરો પેટ આફર જાવર, અઠે તક કે આપણો જો ઢાંડો સાસરો બી કી મૃત્યુ તક હો જાવે હૈ.
1: જી બહુત હી બઢિયા બતા રહ્યા હો. ઓર દેખો સા, એક સાગે સાગે આપણે પશુઓને સાપ પાણું દેણું ચીજ હૈ કે મતલબ જેકા પીવાળો જોકો પાણી હોય તો બહુ સાફ રહેવે, સુતરો રહેવે, જીસુ આપણા પશુ બીમારી શું બચ શકે. હેર દેખો સા, ચોમાસા સારું હોવણ શું બહુ સારા ગલગોટું ખુરપકા મુંહપકારા ટીકા બી લગા લેવણા ચીજ હૈ. ઓર પશુઓને પેટરી દવાઈ ડીવર્મિંગ જરૂર દેવણી ચીજ હૈ, ક્યુંકિ ઇણ મોસમ મેં ખાસ રહે પેટારા જેકા કીડા હોય બે હોવણરા ડર જ્યાદા રહ્યા કરે.
0: તો દેખો અબ કાર્યક્રમ ને થોડો સો આગે બઢાવા આપા.
1: જી સર,
0: કાલ આપા તીજ કો ત્યોહાર બના લિયા. ઓર આજ બુઢી તીજ હૈ, ધ્યાન હૈ થાને? તો બુઢી તીજ ને ભી આપા ખૂબ ચોગી તરહ સે આપા જો હૈ આનંદ પૂર્વક આજ કા ત્યોહાર ને મનાવા કે આજ બુઢી તીજ હૈ. તો એક ચોખો સો તીજ કો લોગી સુન લ્યા, ફિર ઓર કાર્યક્રમ મેં જાણકારી કી તરફ બઢશે.
1: લ્યો સુનો સા.

0: ઈ લોકગીત કે સાગે હી ખેતીબાડી કો ટેમ અઠે પૂરો હોતો જા રહ્યો હે તો મધુ નાયક ને
1: ઓર વિશાલ નદી આગ્યા
0: ચાલ ઓર કરા
1: રામ રામ સા.